दिस इज केजीएमपी 104.9 एफएम फनेशा रेडियो पर आप सांभळी रह्या छो गुजराती कार्यक्रम सात संघात अने हूँ छु तमारी साथी संगाती नीलम दवे। दर रविवार नी बपोर नी जेम आजे पण तमारो साथ मारो संगात रहेशे ईश्वरना आशीर्वाद साथे एक वाग्या सुधी। અને આજે છે મહિનાનો પહેલો રવિવાર, જી હા આજે છે 2 ઓગસ્ટ, રાઈટ? ઓગસ્ટની 2 તારીખ પહેલો રવિવાર, અને તમે જાણતા જ હશો કે દર મહિનાના પહેલા રવિવારે આપણે ફક્ત અને ફક્ત કેટલાક સુંદર ગુજરાતી ગીતો સાંભળીએ છીએ તમારી પસંદ પર, તમે જે પણ સાંભળવા માંગતા હો, ગુજરાતી ગીત, સંગીત, ભજન, ફિલ્મી ગીતો, પ્રાચીન ગીતો, લોકગીત, ગરબા વગેરે વગેરે, આ છે તમારો કાર્યક્રમ। અને એની સાથે સાથે હું તમને કેટલીક સુંદર દ્રષ્ટાંત કથાઓ, સાહિત્યના કંઈક સુંદર અવતરણો મેં જે ક્યાંક વાંચ્યા હશે, તમને પણ તક છે, તમે કંઈક સુંદર કવિતા વાંચી હોય, સુંદર લેખ વાંચ્યો હોય, કંઈક સુંદર દ્રષ્ટાંત કથા તમને યાદ હોય, તમે પોતે કંઈક લખતા હો, તો એ વેચવા માટે આ છે તમારો કાર્યક્રમ સાત સંઘાત દર રવિવારે ઓન 104.9 FM।

ખૂબ જ સુંદર વિષ્ણુ સ્તુતિ સાથે કાર્યક્રમની શરૂઆત કરી છે અને કાર્યક્રમ તમારી સેવામાં દર રવિવારની બપોરે ઓન 104.9 FM ફનીશા રેડિયો કાર્યક્રમમાં આજે ફરમાઈશી ગીતો અને તમે જે પણ સાંભળવા માંગતા હો મેં કહ્યું તેમ તમે ચાહે લોકગીત હોય ગરબા હોય પ્રાચીન ગીત હોય ફિલ્મી ગીત હોય વગેરે વગેરે તો બિલકુલ તમારી પસંદ પર ઘણા બધા ગીતો રહેશે અને કેટલીક સુંદર કથાઓ દ્રષ્ટાંત કથાઓ જે લેખકએ લખી હોય ક્યાંક ને ક્યાંક તમે લોક કથા તરીકે વાંચી હોય વગેરે વગેરે તો જે વાંચન કર્યું હોય વેચવું મને હંમેશા ગમતું હોય છે એમ તો ઘણું બધું વાંચન કરતી હોઉં છું બધું અહીંયા વેચાય એટલો સમય હોતો નથી મારી પાસે પણ અને આજે ખાસ એવું કાર્યક્રમ છે કે જ્યાં આગળ તમે એવી વાત કરી શકો તો બે રામાયણના પ્રસંગ પરથી મને એક બોધ કથા યાદ આવી છે બે પ્રસંગ જી હા તો પહેલી કથા હું તમને કહીશ કથા એટલે ઓફકોર્સ રામાયણ તો તમે જાણતા જ હશો એટલે એમાં મારે કંઈ તમને રામાયણની વાર્તા નથી કહેવાની પરંતુ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે કોઈ કથામાંથી જ્યારે તમને બોધ મળે કંઈક વાત મળે તો એ સુંદર વાત તમને કરવાની છું પરંતુ આ ગીત બાદ ઓન 104.9 FM ફનીશા રેડિયો

દાલસનું ચોમાસું પણ ક્યાંક આસપાસ હોવું જોઈએ, કારણ કે કોઈ એંધાણ નથી ચોમાસાના. અહીંયા ચાતક પક્ષીઓ છે નહીં આપણી પાસે ડાલસ ફોટવતમાં, તો ચાતક પક્ષીઓને પૂછી જોત આપણે કે ભાઈ ક્યારે પડવાનો છે વરસાદ. એન્ડ ઓફકોર્સ હવે તો ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે આખા મહિના દરમિયાનનું વર્તારો, ફોરકાસ્ટ એટલે વર્તારો, તમને ખબર પડી જતું હોય છે. અને હમણાં કોઈ જ એંધાણ નથી વરસાદના, એટલે મેં કહ્યું તેમ ખાલી વરસાદના ગીતો સાંભળીને ખુશ થઈએ તો બહુ છે. અને ભારતમાં દરેક સ્થળે, દરેક ક્ષેત્રમાં પુષ્કળ વરસાદ છે, કારણ કે અષાઢ મહિનો ચાલી રહ્યો છે. સોફ્ટકોઝ કહેવાય ને કે અષાઢ અને શ્રાવણ ભાદરવો, ખાસ કરીને શ્રાવણને ભાદરવામાં વરસાદ બહુ પડે. એક ખૂબ જ સુંદર ગીત તમને સંભળાવવા જઈ રહી છું, જે ફરમાઈશી ગીત છે. અને હું વિચારું છું કે જે મારે તમને વાત કરવી હતી, જે મેં ક્યાંક વાંચી હતી રામાયણની વાત, હું તમને કરીશ આ ગીત બાદ. કારણ કે એ વાત થોડીક ગંભીર તો ન કહેવાય, કારણ પરંતુ ખરેખર એવી જ્યારે કોઈક એવી વાતો હોય છે, કોઈક એવી બોધ કરતા, દ્રષ્ટાંત કરતા હોય, જ્યારે આપણે વાંચીએ કે કંઈ પણ રીતે જ્યારે એનું તાત્પર્ય સમજીએ, ત્યારે એટલું બધું ઊંડાણ લાગે ને એટલું સરસ લાગે, એમ થાય કે ખરેખર કેટલી સાચી વાત છે. તો બિલકુલ તમને કહીશ. પરંતુ જે અમારું એક ખૂબ જ સુંદર ગીત આવી રહ્યું છે, એ અમારા શ્રોતાભાઈ છે ભરતભાઈ, એમની પસંદ ઉપર, એમની ફરમાઈશ પર, એમની પૌત્રી માટે, જે હા એમની પૌત્રીનું નામ છે રાજલી, અને એના માટે આ ગીત ગરબો છે એકચ્યુઅલી, જે એમણે પસંદ કર્યો છે. હું તો ગઈ તી મેળે 104.9 FM, 1 એશિયા રેડિયો.

હર્ષિતા રાવલ અને એની સાથે વેભા દેસાઈના અવાજમાં ખૂબ જ સુંદર આ ગીત તમે સાંભળ્યું. હું તો ગઈતી મેળે જ એક ફરમાઈશી ગીત છે, બિલકુલ આજે ફરમાઈશી કાર્યક્રમ છે જેમાં તમે જે પણ સાંભળવા માંગતા હો, કારણ કે આ કાર્યક્રમ છે તમારો, સાથ સંગાથ છે તમારો, અને તમારા કાર્યક્રમ તમારા સાથથી સંગાથથી જ આ કાર્યક્રમ શક્ય બને છે. તો જે રામાયણની કથા મેં ક્યાંક વાંચી હતી, હું તમને કહેવા, ઓફકોર્સ રામાયણની કથા આપણે બધા જાણીએ છીએ, પરંતુ ઘણી ઘટનાઓ એવી થતી હોય કે જેની પાછળનું કંઈક તાત્પર્ય જ્યારે વાત સમજીએ ત્યારે ખૂબ જ સુંદર લાગતી હોય છે. એ વાત તો વાત એમ હતી કે રામાયણમાં એવો એક પ્રસંગ છે કે રાજા રામની જ્યારે પત્ની, ઓફકોર્સ તમને ખબર છે કે સીતાનું હરણ થઈ જાય છે, હરણ થઈને રાવણ સામ દામ દંડ ભેદ દરેક રીતે એ પ્રયત્ન કરે છે સીતાને મનાવવા માટે, એની રાણી બનાવવા માટે, પટરાણી બનાવવા માટે, પરંતુ એમાં એ નિષ્ફળ જાય છે. ત્યારે જે રાવણે પોતે સાધુનો વેશ ધારણ કર્યો હતો, એટલે જે એના મરી છે જે મામા હતા, એ જ રીતે એમની પાસે પણ એવું બહુરૂપી વેશ ધારણ કરવાનું એમની પાસે હતું. તો એમને એમના એક સેવક પૂછે છે રાવણને કે તમે આટલું બધું પ્રયત્ન કરી જુઓ છો સીતા માતા માટે, સામ દામ દંડ ભેદ તમે દરેક પ્રયત્ન કરી જોયો, શા માટે તમે એવું નથી કરતા કે તમે રામનું રૂપ ધારણ કરો, તમે રામનું રૂપ ધારણ કરો અને પછી સીતા માતા પાસે જાઓ, તો શક્ય છે કે એ એક ક્ષણ માટે તમને પતિ તરીકે સ્વીકારી લે. રાવણે કહ્યું, રાવણે સુંદર જવાબ આપ્યો, રાવણે કહ્યું કે મેં પ્રયત્ન કરી જોયો, મેં રામનું સ્વરૂપ ધારણ કરી જોયું, પરંતુ જે ક્ષણે હું રામનું સ્વરૂપ ધારણ કરું છું એ ક્ષણથી મને સીતા માતા તરીકે દેખાય છે, કારણ કે એ પરસ્ત્રી છે, મારી પત્ની નથી, અને એટલા માટે જે મારા વિચારો છે એ પણ શુદ્ધ થઈ જાય છે. જે વિચારો મને જ્યારે સીતાને પામવાના વિચાર છે એ બધા જ વિચારો જતા રહે છે, કારણ કે હું રામનું સ્વરૂપ ધારણ કરું છું, સ્વરૂપની સાથે મારા વિચારોનું બી સ્વરૂપ બદલાઈ જાય છે.

0: party is on everyone's mind at the moment in Dallas, cause the hottest destination to party with your tribe is in town. Mirage Lounge, a premium lounge offering hookahs, bites, crafted cocktails and live music and DJ nights. And guess what? A happy hour from 11 a.m. to 5 p.m. Monday to Thursday with hookahs at $15.99 and shots at $4.99 each. Plus, ladies' night and college nights bhi.
1: Visit Mirage Lounge at McKinney Ranch Parkway, cause miracles happen in Mirage.
2: अजी सुनते हो?
3: अजी नहीं, एजी सुनते हैं।
4: The OG of Tax Planning, AG Fintax. सुनेंगे आपके financial concerns, देंगे smart solutions. Every Friday 9:45 AM, only on Funasia Radio.
5: 2026 में आपकी राशि के लिए धन और सफलता के योग हैं।
6: अरे सुन, ये एस्ट्रोलॉजर बोल रहा है 2026 तेरी राशि वालों के लिए बहुत लकी है।
7: माँ, रील्स पे सब लकी ही होते हैं, जेनेरिक प्रेडिक्शंस सबको थोड़ी हेल्प करती हैं।
6: तो फिर अगर रियल क्लैरिटी चाहिए तो पर्सनलाइज्ड गाइडेंस लो।
8: गाइडेंस की बात हो तो एक ही नाम है, पंडित राम तुलसी, जहाँ एस्ट्रोलॉजी सिर्फ राशियों तक लिमिटेड नहीं बल्कि आपकी पर्सनल जर्नी के हिसाब से गाइड करता है। करियर हो, स्टडीज, शादी या फ्यूचर प्लानिंग, हर डिसीजन अब होगा क्लियर और कॉन्फिडेंट।
0: कॉल पंडित राम तुलसी एट 9797972654 और विजिट astroramji.com।
9: ड्यूड, लाइफ में कुछ ऐसा करना है जिसमें मैं फ्रंट पेज पे रहूं।
10: फ्रंट पेज का तो पता नहीं, पर तेरा पेज 3 में होना मेरी गारंटी है।
9: कैसे?
10: पेज 3 ईटरी?
9: नो, नॉट अनदर रेस्टोरेंट अगेन।
10: ड्यूड, इट्स पेज 3। स्टार्ट विद द बार, सिग्नेचर कॉकटेल्स, क्लासिक पोर्स एंड द फूड क्राफ्टेड टू सूट एवरी क्रेविंग, एवरी एपेटाइट।
9: मतलब ग्रेट फूड, ग्रेट ड्रिंक्स एंड ग्रेट कंपनी, यानी कि मैं।
11: पेज 3 ईटरी, ईट, सिप, गॉसिप, रिपीट।
12: This is Ali Zafa and you're listening to me on Fun Asia Radio.
13: And welcome back. This is KCMP 104.9 FM, Fun Asia Radio पर आप सुन रहे हैं गुजराती कार्यक्रम सात संगा। एजी फिनटेक्स नो बिल्कुल हमें आभार मनवा मांगी छू जेमना थकिया कार्यक्रम तमने शक्य थई शके छे agfintex.com 4699429888 અને એક એવી ફર્મ છે જે તમારા પોતાના ઇન્ડિવિજ્યુઅલ ટેક્સેશન થી લઈને તમારો જો બિઝનેસ હોય તો તમને એમાં પણ મદદ કરી શકે છે। ટ્રસ્ટેડ એન્ડ એફિશિયન્ટ, ઇટ ઇઝ એજી ફિનટેક્સ। ટેક્સની વાત યાદ આવે એટલે ફાઇનાન્સીસ યાદ આવે છે ને, અને ઇન્ડિયન્સ માટે કે આપણા ટોટલ દેશીઝ માટે, ચલો ઇન્ડિયન્સ શું કરવા, બધા જ આપણા સાઉથ એશિયન કમ્યુનિટી માટે એવું કહેવાય છે કે આપણી ફાઇનાન્શિયલ જે હોય છે પ્લાનિંગ એ બહુ સખત સોલિડ હોય, તો એના માટે તમારે વધારે હેલ્પ જોઈતી હોય તો માય ટાઈમ ઇક્વિટીને તમે કોલ કરી શકો છો 4697021272, દેટ ઇઝ 4697021272, અને એમની જે વેબસાઇટ છે mytimeequity.com। ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટથી લઈને રિયલ એસ્ટેટ ઓપોર્ચ્યુનિટીઝ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, તમારે જે પણ એમની મદદ જોઈતી હોય આજે સીપીએ સુધીર પાઈને તમે કોલ કરી શકો છો 4697021272, ઓર યુ કેન વિઝિટ mytimeequity.com। કાર્યક્રમમાં એકવાર ફરીથી તમારું સ્વાગત છે, પ્રેમભર્યું હું છું તમારી સાથી સંગાથી નીલમ દવે, અને આજે કાર્યક્રમમાં ફક્ત તમારી પસંદ પર કેટલાક સુંદર ગુજરાતી ગીતો। કમર્શિયલ બ્રેકમાં જતા પહેલા તમે જે ગીત સાંભળ્યું એ તો સંગીતા બેનની પસંદ ઉપર, અને હવે શિવાંગીબેનની પસંદ પર એક ગીત સાંભળે, અને ત્યારબાદ એક ઓર કથા જે મેં ક્યાંક સાંભળી અને મને તમારી સાથે વેચવી છે 104.9 FM।

दीपाली सोमैया निनिम साथे हतो अवाज संजय ओझानो आवता जता जरा नजर तो मेळवता जजो बीजू तो कहीं नहीं केम छो कहता जजो हवे तमे आवता जता ज्यां पण गाड़ी में हो एटलू तो हूँ कही शकूँ राइट कि रेडियो थोड़ो चालू कर लेजो अने रेडियो चालू करो हो तो तमारी पसंद पर कहीं सांभळवू होय तो पण मने कहता जजो 9722355555 हूँ छू तमारी साथी संगाती नीलम दवे अने कार्यक्रम तमारी सेवामां दर रविवारनी बपोरे 104.9 FM અને મેં કહ્યું તેમ આજે મને રામાયણની બે દ્રષ્ટાંત કથાઓ એટલા માટે યાદ આવી કારણ કે આજકાલ રામાયણની જે નવી ફિલ્મ આવવાની છે મૂવી એની ચારે તરફ ચર્ચા છે. ફિલ્મ તો વેલ હિન્દીમાં છે પરંતુ એના પરથી જે ક્યાંક વાંચેલું હોય ઘણીવાર ક્યાંક કંઈક સાંભળેલું હોય વાંચન તો ચલો તમે જેટલું કરી શકો એટલું સારું જ છે તમારા માટે મારા માટે જેટલું કરવું જોઈએ એટલું મારાથી નથી થતું એનો હંમેશા અફસોસ રહે છે પણ એની વાંચનની સાથે સાથે ક્યાંક કંઈક વાંચ્યું કરતાં સાંભળ્યું પણ હોય તો હંમેશા મારા મગજમાં કે વિચારોમાં એક રજીસ્ટર થઈ જાય છે અને ક્યારેક ને ક્યારેક પ્રયત્ન કરતી હોઉં છું કે હું તમને એ વાત સંભળાવું. સો આ જે વાત છે મને ખ્યાલ છે ત્યાં સુધી મેં નથી કરી અને હિન્દી ફિલ્મમાંથી મેં સાંભળેલી. જી હા, હિન્દી ફિલ્મમાંથી સાંભળેલી એક દ્રષ્ટાંત તરીકે. તો એ આખી હિન્દી ફિલ્મની વાર્તા નહીં કહું તમને, હિન્દી ફિલ્મોની વાર્તા સાંભળવા માટે 1 વાગ્યા પછી સાંભળવાનું. 1 થી 2 હિન્દીમાં કાર્યક્રમ કરું છું, શનિવારે 12 થી 3માં પણ હિન્દીમાં. તો રાજા જ્યારે શિવજીને માટે અને આ દ્રષ્ટાંત કથા છે એ રીતની છે કે તમે જાણતા હશો કે રાવણ જે છે શિવજીના પરમ ભક્ત શિવ તાંડવ જે છે એ રાવણવીરજી છે, રાવણે બનાવ્યું છે. રાવણે એમની સ્તુતિ કરતા એનો જે થતી એની એમના મુખમાંથી એ સરી ગયા હતા શબ્દ અને એને આપણે આજે શિવ તાંડવ સૂત્ર તરીકે આજે પણ ભજીએ છીએ. તો રાવણ પ્રિય હતા, શિવજીના ઘણા પ્રિય હતા. એમનો અહંકાર હતો રાવણનો, છતાં પણ રાવણે ઘણી બધી ભક્તિ કરી હતી, આરાધના કરી હતી. તો જ્યારે રાવણનો આવી રીતે વિનાશ થયો રામ ભગવાન દ્વારા, રામાયણમાં તમે જોયું હશે કે કઈ રીતે યુદ્ધ થયું અને યુદ્ધ પછી રામજીએ રાવણનો વધ કર્યો જેને આપણે દશેરાના દિવસ પણ કહીએ છીએ. તો પાર્વતીજીએ શિવજીને સવાલ કર્યો, પાર્વતીજીએ કહ્યું કે તમે ભોળા છો, તમારી પાસે ભલભલા રાક્ષસો અસુરો દૈત્ય કેટલી કેટલી ખરાબ માંગણીઓ લઈ જાય છે ને તમે બધાને તથાસ્તુ પણ કહી દો છો, બધાને તમે વરદાન આપી દીધો. રાવણે તમારી ભક્તિ ઘણી કરી છે અને કદાચ આ એકમાત્ર એની ભૂલ હતી, આખા જીવનની એકમાત્ર ભૂલ હતી કે સીતાનું અપહરણ કર્યું. એનો અહંકાર હતો પરંતુ ભૂલ તરીકે જોવા જઈએ તો આ એકમાત્ર એની ભૂલ હતી. તો છતાં તમે એમને માફ કેમ ના કર્યા, તમે એમનો વિનાશ થવા કેમ દીધો? તમે રાવણને બચાવી શક્યા હોત, તમે કંઈ પણ રીતે રાવણને યુદ્ધમાં તમે પણ એમને જીત અપાવી શક્યા હોત, પણ એવું કેમ ન કર્યું? ત્યારે શિવજીએ, જે કૈલાશપતિ શિવજીએ, એવો જવાબ આપ્યો કે હું કરી શક્યો હોત, એની એક જ ભૂલ હતી અને મારા ઘણા બધા ભક્તોની

ઘણી બધી ભૂલો માફ કરી છે, પણ મારે દુનિયામાં દ્રષ્ટાંત બેસાડવું હતું કે રાવણે જ્યારે સીતાનું અપહરણ કર્યું ત્યારે સાધુના વેશમાં કર્યું હતું. રાવણે જો રાવણના વેશમાં કર્યું હોત અપહરણ, તો કદાચ હું એની ભૂલ માત્ર તરીકે, કારણ કે અસુર જ હતો, એ દૈત્ય હતો અને એણે અપહરણ કર્યું. પરંતુ એણે સાધુનો સ્વાંગ લીધો હતો, સાધુનો વેશ લીધો હતો અને અપહરણ કર્યું. અને જો હું એની ભૂલ એ માફ કરી દઉં તો દુનિયામાં ક્યારેય પણ લોકો પવિત્રતા કે સાધુતા પર વિશ્વાસ ન કરે. અને એટલા માટે તમારે જે પણ ભૂલ હતી એમ હું માફ ન કરી શક્યો, કારણ કે રાવણ તરીકે અપહરણ નથી કર્યું, રાવણે સાધુ તરીકે અપહરણ કર્યું છે, જે ભૂલ સજાને જ લાયક છે.

0: કરલી મન ભજન, ખૂબ જ સુંદર આ ગીત તમે સાંભળ્યું સલીમ સુલેમાનના સંગીતમાં અને સલીમ મર્ચન્ટના અવાજમાં. કાર્યક્રમનું નામ સાથ સંગાત. હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે અને કાર્યક્રમમાં તમારા ફોન કોલ્સ માટે, સાથ સંગાત માટે ખૂબ ખૂબ આભાર. મારા ઘણા બધા નોન ગુજરાતી લિસનર્સ હમણાં મને કોલ આવ્યા અને કહ્યું કે વાર્તા તમે જે વાત કરી એ ગુજરાતીમાં કરી છતાં પણ અમે સમજી ગયા શું વાત છે. સી, ધીરે ધીરે ગુજરાતી આવડી જશે તમને. તમારે ખાલી એટલું કરવાનું છે કે દર રવિવારે કાર્યક્રમ 12 વાગે સાંભળવાનો અને કાર્યક્રમમાં તમે જે ગીતો સાંભળો છો એ તો આવડી જ જશે. વાતો પણ તમે ઘણી બધી સમજી ગયા છો, સવાલો પણ તમને આવડી ગયા છે. તો બસ ગુજરાતીનો પ્રચાર આમ થતો રહે ઓન 104.9 FM. કાર્યક્રમનું નામ સાથ સંગાત અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે.
1: એ અખિલ બ્રહ્માંડનું સર્જન, સંચાલન અને પાલન કરનારી શક્તિ સ્વરૂપા માં છે, જેને શ્રદ્ધા જગતના લોકો જગદંબા કહે છે. એ સર્વવ્યાપક માએ આખે આખા આકાશનું જે ઓઢણું ઓઢ્યું છે ને, એ ઓઢણું એટલે જ આ ભેળિયો.

ઈશાની દવે એટલે કે પ્રફુલ દવેના પુત્રી ઈશાની દવે અને પ્રફુલ દવેના જ અવાજમાં કાર્યક્રમમાં તમે સાંભળ્યો સુંદર ગીત. એક વધુ દ્રષ્ટાંત કથા કહેવાની ઈચ્છા છે, પરંતુ સમયની સામે જોઈ રહ્યું છું અને મને થાય છે કે જો દ્રષ્ટાંત કથા કહેવા બેસીશ તો તમારી ફરમાઈશ નહીં સંભળાવી શકું. તો પહેલાં ફરમાઈશ, અને આ ફરમાઈશ છે અશોકભાઈ પરમારની પસંદ પર, સાંભળીએ હુતુતુતુ ઓન 104.9 FM ફન એશિયા રેડિયો, બ્રિંગિંગ ધ કમ્યુનિટી ટુગેધર, તમારી સાથી સંગાથી નીલમ દવેની સાથે.

પાર્થિવ ગોહિલ, પાર્થ ઓઝા અને એની સાથે પ્રહર વોરાના અવાજમાં ખૂબ જ સુંદર આ ગીત તમારી જ પસંદ ઉપર કાર્યક્રમમાં આજે સાંભળ્યું. મહિનાના પહેલા રવિવારે કોઈ ખાસ વિષય નથી હોતા, તમારી પસંદમાં ઘણા બધા ગીતો અને ફરમાઈશી વાતો હોય છે, એની સાથે સાથે ક્યાંક વાંચેલી સુંદર સાહિત્ય અને કથાઓ, દ્રષ્ટાંત કથાઓ વગેરે વગેરે ઓન 104.9 FM. અને તમે આ કાર્યક્રમ તમારા ઘણા બધા મારા એવા શ્રોતાઓ છે કે જે એમના મિત્ર અને સ્નેહોને પણ આ કાર્યક્રમ માટે કહેતા હોય છે. ખૂબ ખૂબ હાર્દિક આભાર તમારા બધાનો. તમને એમ લાગતું હોય કે તમારા મિત્રો કે સ્નેહીઓ જે ડાયલસમાં નથી અને ગુજરાતી કાર્યક્રમ પસંદ કરશે, કે એમને ગુજરાતી ગીતો સાંભળવા ગમશે, સંગીત સાંભળવા ગમશે, ગુજરાતીમાં વાતો સાંભળવી ગમશે, તો વેલ, તમે બિલકુલ એમને આ કાર્યક્રમ માટે જણાવજો. ઘણી ઘણી આભારી રહીશ તમારી. અને કાર્યક્રમ એઓ એપ ઉપર પણ સાંભળી શકે છે, જેનું નામ છે ફેન, જી હા, બિગ ફેન, અથવા તો ફનેશિયા.net. બહુ જ ઇઝી વે એ પણ છે કે તમારે કોઈ એપ ડાઉનલોડ ન કરવું હોય તો ફનેશિયા.net તમારા ફોન પર કે ગમે ત્યાં પણ તમે લોગિન કરી શકો છો એ વેબસાઇટમાં. અને ગમે ત્યાં, દેશ વિદેશ, તમે જ્યાં પણ બેઠા હો, ગુજરાતી ગીત સાંભળવા માંગતા હો, ગુજરાતી વાતો, અલગ અલગ વિષયો પર સવાલ જવાબ, તો આ છે તમારો કાર્યક્રમ દર રવિવારની બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે.